ભાઈ બહેન હોણી, અભી હમણાં આનંદ લ્યો એ નાની માડી લોકગીત કો જે ખ ગાયત હો જયરામ સાવનેર અરુ સાથીના ના ના. અબ કાર્યક્રમ કા આખીરમાં બતે દેવા આજ પૂછા ગયા પ્રશ્ન ઉત્તર ના. આજ કો હમારો પ્રશ્ન થો કે ભારતમાં ભૈંસી કી સબસે અધિક દૂધ દેણાવાળી નસ્લ કોણસી છે ને એક ઉત્તર છે મુર્રા ભેંસ. ભાઈ બહેનોણી, એના પ્રશ્ન કા ઉત્તર કા સાથ જ હમારો આજ કો ખેતી ગ્રસ્તી કાર્યક્રમ યહાં પૂરો હોજ. આજ્ઞા દેવ આપકી બહેન નિરૂપમા મિશ્રા કા રામ રામ.